0: ગાય હુમન કે ભૂલક તો નો હે ને
1: ઓકે જોન આદિવાસી દાતે દીદી મનાત યે કલા કે જોન પ્રાકૃતિક રંગ હોલી
0: હો
1: દારૂ બોલું સે
0: હો
1: માટી હોલી બાવસ ઓર બોલે કઈક તીજ મના સે એ જો કામ ધરુન ભાતી હે કે કરે સોત ઓર એમન જો જોન ચિત્રકલા ઓર હસ્તશિલ્પ હોય સે એમન સપાય પ્રકૃતિક લે જુલડી સે તો મેં કાય બોલતે રે એ તો હોલી જ્ઞાન ધ્યાન વિધિ નગત ગોટ બાત મન તો હમ જો લગે આસે જાલા મન અલે જાલા કે સુનો
0: અલે
2: घर बिल्कुल उस पिता की तरह होता है जो हर मौसम

0: ચો.
1: ધક સુનિતા ધક તોય ભલે ને ધક તું છો જોન આમ છું બસ્તર છું હલબી ગીત બોલે આરું શાસ્ત્રીય સંગીત બોલે ગાઉન સુનાઈસીસ એટલો અચ્છા લાગે છે બોલે તું છું મતલબ સૌર હિસાબને કન્ટ્રી સાહેબને માંતર એ પૂછું ચાહેશે કે એ બી તો તુએ પઢા લિખા એમ એ કર લીશ ફેર સંગીત કરશી તો આગે બોલે તું છું ભવિષ્ય હિસાબને એટલે કાય સોચ લીસીસ કોણ ક્ષેત્ર કે ચુનશે કહાં જાશે કાય કરશે
0: મચ ભવિષ્ય મેં ચુનતો છે મતલબ મેં તો ચાહેશે કે મકે સંગીત સંગીત લેકે ભાઈ ભટકુકની મેરો ઓર સંગીત કાજે મકે હંમેશા મોકા મેરો કહાં ના કહાં ઓર મેં આજ તક હોલી સે મકે મંચ નહીં મિરલી સે મતલબ બડે મંચ નહીં મિરલી સે તબ મેં ચાહેશે કે ઉન મંચ મકે કે અવેલેબલ પ્રાપ્ત હોય દે બોલન બાતે ના સન સોચે સે ઓર મેરે દે અસન ઉન સોચ રખ લે સે
1: અચ્છા
0: ઓર રલી બાત મુજ પઢાઈ કરલો છો એમ લિટરેચર વગેરે વગેરે મેં ઉન સબ ચીજ કે ડીએલએડ વગેરે કર લે સે તો ઉન સબ ચીજ કાજે એક કઈ મતલબ જોબ ચો બલે જોબ ચાહ જોબ બલ કરુકલા ચાહે સે અગર ઉન બલ મિર લે જાલે અચ્છા હોય દે
1: અચ્છા તો ધક બલે જીવના કાજ તો કઈ ને કઈ ક્ષેત્ર કે ચુનક પડે છે આર્થિક લાભ કા જાય કે નહીં તો ધક કે બે સંગીત ને બલ કાય કે કઈક બલે ને પ્રતિયોગિતા મન હોય છે મોકા બલ મેરે છે તો તું એ બી ખૈરાગઢ સંગીત વિશ્વવિદ્યાલય ગેલસીસ તો હુતા જાઉન બાતી એ બાઠુન માટે ભલે પતા લગાન બાતી આઉર એ છત્રને તું આગે બડુક શકશે ભલે ને આમ છો ભલે એ સોચ આય એ ઉમેદ આય કે તું આગે બઢ આર સંગીત ક્ષેત્રને અચ્છા આમ છો બસ્તર છો નામ કમાવ તો એટલો અચ્છા તું છો સંગે આજે ગોટ બાત હોલી ગીત બોલ ગાઉન બાદ સુનાવીશ તું છો પૂરા પઢાઈ લિખાઈ છું ગોટ કે સાંગલીશ હાલ ખૂબ ખૂબ જુવાર જી હા
2: હા તો લાલ હજારી હા પણ કે એ ભેટ વાર્તા કે તું
3: સુનલું
2: સુનુન સુનુન ની સમય ભલે હોલી
3: હોલી
2: તો મેં બીદા ધરે છે
3: હા
2: તો બસ્તર કે સ્વર કાર્યક્રમ સુનતો સફા ગાંવકારી દાદા દીદી સિયાન સજન સંગવારી મન કે મેં પણ કી
3: ઓર મેં લાલ હજારી
2: હમે દોનો કરું છે રામ રામ.